0: સારો અસર દેખાણને મળ્યો. સીકર અર કરોલીમાં દોપહેરા પાછળ મોસમ બદલ્યો અર તેજ હવામાન સાથે ધૂળનો ગુબાર છાગ્યો. સાથે હી બુંદાબાંદી હુઈ વઠીને શ્રીગંગાનગર જિલ્લારા સુરતગઢ રાજીયાસર અર દુજા કેઈ ઇલાકામાં તેજ હવામાન સાથે વરસાદ હુઈ. ભરતપુરમાં ભી ધૂળ ભરી આંધી ચાલી. ઇન્દ્ર પાછે કેઈ દેર હલકી વિરખા હુઈ. બીકાનેર જેસલમેર અર ફલોદી સમેત આસેપાસેરા ખેતરામાં ભી હવામાન સાથે બાદમારી આવાજાવી દેખાણને મળી. મોસમ મહેકમારા મુજબ આ 7 જિલ્લામાં આંધી બારીશરો ઓરેન્જ વઠીને 12 જિલ્લામાં યલો અલર્ટ જારી કર્યું ગયું છે. 27 જૂન તા જોધપુર કોટા અને ઉદયપુર સંભાગમાં કઠઈ કઠઈ ગરજ ચમકરે સાથે હલકી વિરખા હોઈ શકે છે. ઇન્ડર ચાલતા કઈ જગામાં માથે ઝોંકેદાર હવામાં ચાલનેરા ભી અસાર હે. દક્ષિણ રાજસ્થાનમાં વરસાદની ગતિવિધિઓમાં કમી દેખી જા શકે છે. ભારતીય જનસંગ્રહ સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ માથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમેત દુજા કેઈ નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરીને સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદી લખ્યો કે મહાન વિભૂતિ ડોક્ટર મુખર્જીરા પ્રખર વિચાર અર આદર્શ હર પેઢીને માતૃભૂમિની સેવા ખાતર પ્રેરિત કરતા રહેલા. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ભી આપણે નિવાસ માથે ડોક્ટર મુખર્જીરા ફોટો માથે ફૂલ ચઢારવાને નમન કર્યો. મુખ્યમંત્રી કહ્યું કે ડોક્ટર મુખર્જીરો ત્યાગ અર રાષ્ટ્ર પ્રથમરો સંકલ્પ દેશ સેવારે માર્ગમાંથી ચાલને ખાતર પ્રેરિત કરતો રહેલા. કેન્દ્રીય પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત આજ ભરતપુરમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીરે બલિદાન દિવસ માથે રાખી જ્યા કાર્યક્રમમાં ભાગ લીધો. એમ મોકે શ્રી શેખાવત કહ્યું કે વણા આપરો સગળો જીવન સેવા ખાતર સમર્પિત કર્યો.
1: तो आज का दिन लोकतांत्रिक भारत के इतिहास में निश्चित रूप से अत्यंत महत्वपूर्ण दिन, क्योंकि आज पूरा भारत एक ऐसे महामना, एक ऐसे विचारक, एक ऐसे विचार के प्रतिपादक व्यक्ति की पुण्यतिथि मना रहा है, जिसने संघर्ष का रास्ता चुनकर के एक विचार को स्थापित किया.
0: કોટપૂતલી ખેતરરા બનાર ગામરે કને આજ એક સડક હાદસામાં એક મીનખર ટાબરીરી મોત વેગી. હાદસો તેજ રફતાર ડમ્પરની ચપેટમાં આણે સુંગ્યો. ઘટનારે પાછે ખેતરમાં સોકરી લહેર દોડગી. યુવા મામલા અર ખેલ મંત્રી ડોક્ટર મનસુખ માંડવીએ કહ્યું કે ભારત અભૂતપૂર્વ ખેલ ક્રાંતિરો સાક્ષી બની રહ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં આજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ માથે આપરે સંદેશમાં ડોક્ટર માંડવીએ કહ્યું કે દેશની ખેલ ક્રાંતિ ખેલાડીઓને સશક્ત બનાવી છે અને હર નાગરિકને ખેલાને જીવનશૈલી રૂપમાં અપનાવવા ખાતર બધાવો દે રહી છે. વણા કહ્યું કે દેશ ઉત્કૃષ્ટતા, મિત્રતા અને સન્માન ઓલિમ્પિક મૂલ્યારો જશ્ન મના રહ્યો છે, જે દુનિયાભરમાં લાખો લોકોને પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2026 ખાતર 31 જુલાઈ તા આવેદન કયા જા શકે છે. સઘળા નામાંકન ઓનલાઈન લિયા જા રહ્યા હૈ. એ પુરસ્કાર 15-18 વર્ષ આયુ વર્ગરા ટાબરારે અસાધારણ સાહસ અર સર્જનાત્મકતાને સમર્પિત હૈ. આને 6 શ્રેણીઓમાં દિયા જાવે હૈ. રાષ્ટ્રપતિ કાનીસું એ પુરસ્કાર હર વર્ષ નવી દિલ્હીમાં આયોજિત ખાસ જલસામાં પ્રદાન કર્યા જાવે. જલસામાં આયોજન વીર બાલ દિવસરે મુખ્ય મથે 26 ડિસેમ્બરને કર્યો જાવે હૈ. અર આખીરમાં ખાસ ખબરા એકર ફેર સુનો. યમુના જલ પરિયોજનામાં ક્રિયાન્વયનને લેર નવી દિલ્હીમાં અહમ બેઠક ભી. રાજસ્થાનમાં જલ પ્રબંધનને મજબૂતી મિલેલા. જયપુરમાં કોચિંગ સંસ્થાનામાં અગ્નિ સુરક્ષા વ્યવસ્થામાં લેર વિશેષ અભિયાન ચલાયા ગયા. નેફેડ રે નિલામી પોર્ટલ રો શુભારંભ. કાશ્તકારાસું સીધી ખરીદ ખાતી જરૂરી વ્યવસ્થા તૈયાર. અર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અલ નિનો પ્રભાવ સુ કમ બારીશરી આશંકાને દેખતા થકા આવશ્યક કૃષિ પ્રબંધન ઉપાયો માથે વ્યાપક દિશા નિર્દેશ દિયા. ઇન્ડ સાથે હી પ્રાદેશિક સમાચારો ઉ બુલેટિન અઠેહી પૂરો હો માણો. આગલો સમાચાર બુલેટિન કાલે સુમારે 9 વજા હિન્દીમાં પ્રસારિત કર્યો જાવેલા. નમસ્કાર.
2: हम आकाशवाणी

0: આપણું જે ખેતીનું કામ છે, ખાસ કરીને જે બુવાઈનું કામ છે, એમને આપણે પાછા લાગી જાય. તો કિસાન ભાઈ લોકો, બુવાઈનું જે મહત્વપૂર્ણ કામ છે એને આપણને સમય પર કરવું બહુ આવશ્યક રહે. પર આમાં જે બુવાઈનું કામ છે, આણા કામ મેં હંમેશા જે ધ્યાન રાખવાની વાત હોય, જે સૌથી જ્યાદા મહત્વની વાત હે, એ વાત રહે બુવાઈ ને જે આપણે બીજ ઉપયોગમાં લ એમની જે કિસ્મ રહે એ બડી ઉન્નત રહેવી જોઈએ. કિસાન ભાઈ, આપણે સૌ જાણે કે આપણી કૃષિની અચ્છી પેદાવાર બદલે ઉન્નત જે બીજ હે એનો ચયન કરવું બહુ જરૂરી હે. ઉન્નત જે કિસ્મ હે એ જે વૈજ્ઞાનિક રહે એ આપણા શોધ થકી, રિસર્ચ થકી વિકસિત કરે, ઓર આણા વચ્ચે થકી એને ઉન્નત કિસ્મ મેં વધારે ઉત્પાદન આલવાની ક્ષમતા રહે, રોગ થકી લડવાની બી એણમે વધારે તાકાત રહે, ઓર મોસમની માર હો, ચાહે જ્યાદા હો, કમ પાણી હો, અતિવૃષ્ટિ હો યા સુખ હો, આવી તરીની જેટલી બી સમસ્યા રહે એણમે આ જે ઉન્નત બીજ રહે આ એને સબ સિઝને એ સહન કરી શકે, એની મારને આ સહન કરવાની ક્ષમતા રહે. તો કિસાન ભાઈ લોકો, હંમેશા આપણને ધ્યાન રાખવું હે કે આપણને બુવાઈ હે એ હંમેશા ઉન્નત કિસ્મની બીજે થકી કરવું જોઈએ, ઓર આ જે હે ઉન્નત કિસ્મ જે હે એ આપણને આપણે વાત કરવી કે ભાઈ જે મોસમની માર હે એને થકી આપણને એની મારને સહન કરવામાં સક્ષમ રહી, એના વજેથી કે આપણને ઉત્પાદન પ્રભાવિત ન થા, કાંઈ એના માટે રોગ ન આવી જા, એની બળવાર ન રૂકે, ઓર કઈ કીટ હે યા કોઈ મોસમની માર હો તો આના સહન કરી શકે, ઓર ઉત્પાદનને આપણને પહેલે જેવું રહે એટલું નટલું બનાવીને રાખવાની સહાયક સાબિત થાય. કિસાન ભાઈ, ઉન્નત કિસ્મનો એક લાભ બીજો બી હે કે આના વજેથી જે આપણી ઉપજ હે યા જે કૃષિ ઉત્પાદ હે એની ગુણવત્તા બી બહુ બઢિયા રહે, ઓર અચ્છી ગુણવત્તાનું કોઈ બી કૃષિ ઉત્પાદ હો તો આપણે સૌ જાણે કે એના જે દામ હે એની જે કિંમત હે એ આપણને વધારે મળેગા, અચ્છી મળેગા. આ જે ઉન્નત કિસ્મ હે એની વજેથી જે ઉત્પાદ એની ગુણવત્તા અચ્છી રહે તો એણમે એનો જે દાણાનો આકાર હો, ચાહે એનો વજન હો, એના દાણાની યા એના અનાજની જે ચમક હો, ઓર જે એણમે પોષક તત્વ રહે આ સબ રહે એની વજેથી બાજારમાં આવી જે ફસલ રહે એનો આપણને વધારે મૂલ્ય મળે. આનાથી કિસાનને હિતો આર્થિક લાભ થાય. તો કિસાન ભાઈઓ, આ જે આપણને લાભ હે એ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રૂપે બહુ સારા મળે હે, પર આના હાથે હાથે કિસાન ભાઈઓ કુછ ઓર વાત હે એનું બી ધ્યાન રાખવું પડે, કેમ કે ખાલી આપણે ઉન્નત બીજેસ લઈ લઈએ, ઉન્નત કિસ્મસ લઈ લે એની આપણને અચ્છી સફળતા મળી જાય એવું નથી, એના હાથે હાથે આપણને સમય ઉપર બુવાઈ કરવી આવશ્યક છે, સંતુલિત ખાદ આલવી આવશ્યક છે, સિંચાઈની જરૂરત પડે તો ઠીક ઠાક ઓર ઉચિત સિંચાઈ, રોગ યા કીટનું જે પ્રબંધન હે એ બી સમય ઉપર કરવું બહુ આવશ્યક છે. એટલે અગર આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવો તો ઉન્નત કિસ્મ થકી આપણને જ્યાદા લાભ યા દુગુનો લાભ મળી શકે. તો કિસાન ભાઈ, હંમેશા ધ્યાન રાખવું કે બીજ ખરીદવાના સમય હંમેશા પ્રમાણિત ને જે વિશ્વસનીય સ્ત્રોત હે એ થકી આપણને બીજ ખરીદવું જોઈએ. કૃષિ વિભાગ હો, કૃષિ અનુસંધાન કેન્દ્ર હો યા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હો, એ જે બીજની અનુશંસા કરે એનું આપણને ચયન કરવું જોઈએ, આને થકી ફસલની ગુણવત્તા અને ઉત્પાદન બે સુનિશ્ચિત રહે. તો કિસાન ભાઈઓ, આજ ઉન્નત બીજનું મહત્વ હે, ઉન્નત કિસ્મનું મહત્વ હે કે ઉન્નત કિસ્મને અપનાવીને આપણે ખેતીને વધારે લાભકારી, સુરક્ષિત ને ટીકાઉ બનાવી શકે. તો આ તો રહી ઉન્નત કિસ્મ અને બીજનું મહત્વની વાત, વાત અગાડી બી કરે પર એને પહેલે આ સંદેશ સાંભળી લે.
1: કિસાન માન ધન યોજના
2: મિલેગા પેન્શન કા સહારા, દશક ના હોગા બેસહારા, જુડેગા ખુશિયો સે નાતા, દેખેગા સુખ સે બુઢાપા, સુરક્ષિત હોગા અન્નદાતા, સુરક્ષિત હોગા અન્નદાતા.
1: પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના સે લઘુ સીમાંત કિસાનો કા ભવિષ્ય હોગા સુરક્ષિત,
3: ઓર 60 વર્ષ કી આયુ સે 3000 રૂપે માસિક પેન્શન હોગી સુનિશ્ચિત,
1: 55 રૂપે સે 200 રૂપે કી માસિક किश्त देकर प्रवेश कर सकते हैं. 18 से 40 वर्ष तक के किसान
3: इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान.
1: सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जनसेवा केंद्र में जाएं
3: और अपना निःशुल्क नामांकन करा.

સાંભળ્યું આપણે ભજનને વાત. હવે વાત કરો, 1 જૂન થી લગાડીને 30 જૂન તક જે ખેત બચાવ અભિયાન ચાલી રહ્યું હૈ અણા અભિયાનની, તો કિસાન ભાઈ દેખો આ વિષય એક એવો વિષય હૈ જે હિદુ હિદુ આપણી ધરતી આપણી ખેતર ઓર ખેતરની મિટ્ટીને હાથે આપણા ભવિષ્ય થકી જોડેલો મસલો હૈ. ખેત બચાવ અભિયાન બહુ મહત્વ રાખે હૈ, કેમ કે કિસાન ભાઈઓ આપણો જે ખેતર હૈ આ ખેતર કેવલ જમીનનો ટુકડો નથી, બલ્કિ આપણે બદલે જીવન આજીવિકા ને અન્ય ઉત્પાદનનો આધાર ભી હૈ. અગર ખેત સુરક્ષિત રહેગા, ખેતરની મિટ્ટી સુરક્ષિત રહેગા ઓર ઈ ઉપજાઉ રહેગા, સંતુલિત રહેગા, તો જ કિસાન સમૃદ્ધ થાગા ઓર આપણો દેશ આત્મનિર્ભર બનેગા. આપણે આજે દીકરી રહ્યા હતા કે ઘણા કારણ થકી જે આપણે ખેતરની ઉપજાઉ જે શક્તિ હૈ એ કમ થતી જઈ રહી હૈ, રાસાયણિક ખાદનો જે અસંતુલિત ઉપયોગ હૈ, કીટનાશકનો જે અત્યધિક પ્રયોગ હૈ, જલભરાવ થા, મિટ્ટીનો કટાવ થા હૈ, ઓર જે ભૂજલનું સ્તર હૈ એ દાડે દાડે નીચો જતો જઈ રહ્યું હૈ, આ સબ મોટી ચુનૌતી બની ગઈ હૈ. આવામી ખેત બચાવ અભિયાન આપણા ખેતરની સેહતને બચાડવા બદલે એના સ્વાસ્થ્યને બનાવી નાખવા બદલે ઓર આપણી આબાવાળી જે પેઢી હૈ એમને ભવિષ્યને સુરક્ષિત રાખવાના મકસદ થકી આણા અભિયાનને સાલવી રહ્યા હતા. કે જમીન ખેતર બસાડવાનો જે સપ્તકી પહેલો ઉપાય હૈ એ હૈ ખેતરની મિટ્ટીની જાંચ કરાવી, જેને આપણે સોઇલ ટેસ્ટ ક, મિટ્ટી પરીક્ષણ ક, યા મૃદાની જાંચ ક. તો આ જે મિટ્ટીનું પરીક્ષણ હૈ આ આપણને કરાવવા થકી આની વાતની જાણકારી મળે કે ખેતરમાં કઈ કઈ પોષક તત્વો કમ હૈ ઓર કેવી જે માત્રા હૈ એની આવશ્યકતા થકી ભી ખેતરમાં જ્યાદા હૈ. તો કઈ માત્રામાં અગર કોઈ ખાદ આપણે ખેતરમાં એની આવશ્યકતા હૈ એને થકી જ્યાદા હૈ તો આપણે એના ખેતરમાં અનાવશ્યક રૂપ થકી અગર ફીર ખાદ આલી રહ્યા તો એને થકી આપણો ખર્ચો બઢે હૈ, ખેતીની લાગત બઢે ઓર ખેતરની જે મિટ્ટી હૈ એની મિટ્ટીની જે ગુણવત્તા હૈ એ કાફી પ્રભાવિત થાય. તો ખેતરમાં જે મિટ્ટીનું પોષક તત્વ હૈ એની કમ જ્યાદા માત્રાની આપણને જાણકારી સમય ઉપર મળી જાય તો એને થકી આપણને અનાવશ્યક ખર્ચો હૈ બચી જાય, કરવો નહીં પડે ઓર આપણે ખેતરની જે મિટ્ટીની ગુણવત્તા હૈ એ ભી અચ્છી બનેલી રહેગા. બીજું કામ હૈ કિસાન ભાઈઓ, જૈવિક ને પ્રાકૃતિક ખેતીને બઢાવવા લો. આ જે ગોબરની ખાદ હૈ, વર્મી કમ્પોસ્ટ હૈ, હરી ખાદ હૈ, યા જે જૈવિક ઉર્વરક હૈ એનો ઉપયોગ કરવા થકી જે મિટ્ટીની ઉર્વરતા શક્તિ હૈ એને બઢોતરી થા ઓર આપણી જે જમીન હૈ એને આપણું એની મિટ્ટીને લંબા સમય તક સ્વસ્થ બનાવીને રાખી શક. કિસાન ભાઈઓ, જળ સંરક્ષણ ભી બહુ આવશ્યક હૈ, જેમ કે આ વર્ષા જળનું સંચયન કર, ડ્રીપ ઇરિગેશન યાને જે બુંદ બુંદ સિંચાઈ હૈ એના મહત્વનું અંશ, સ્પ્રિંકલર હૈ જે કે ફવારા વિધિથી સિંચાઈ થા હૈ, ઓર ખેદ તાલાબ, આ એવી તકનીક હૈ જેને આપણે અપનાવીને પાણી નહીં બસાડી શક. ઓર પાણી અગર બસાયગા તો કિસાન ભાઈઓ આપણું ખેતર બસાયગા. તો કિસાન ભાઈઓ આ જે પૂરો અભિયાન હૈ

0: જે ખેતરની જે મેળા છે એના જે હેડા છે એને મજબૂત રાખવા બદલે એના મેળાની ઉપર પેડ પૌધો લગાડા ઓર આપણે ખેતરની ફસલ ચક્ર અપનાવો. આ સબ જે છોટા છોટા જે કદમ હે જે પ્રયાસ હે એ આપણે ખેતરની સેહતને બનાવીને રાખેગા. ખેતરની સેહત બદલે આ લાભદાયક ઓર ઉપયોગી સાબિત થયેગા. કેમકે કિસાન ભાઈ આપણે સબ જાણે કે લગાતાર એક જ ફસલને એક જ ખેતરને એક હરકી જ ફસલ લંબા સમય તક અગર આપણે લેતા રહેગા તો એના ખેતરની જે મિટ્ટી એ કમજોર થાગા એની ઉત્પાદન ક્ષમતામાં કમી આવેગા ઓર આપણને જે અગર ઉત્પાદનની કમી આવેગા તો આપણને આર્થિક નુકસાન બી થાગા. તો એટલે આપણને ફસલનું પરિવર્તન કરવું યા ફસલ ચક્ર અપનાવવું બહુ આવશ્યક છે. તો આજના સમયની માંગ હે કે આપણી ખેતરની જે મિટ્ટી હે એનાથી કે આપણે કેવલ એને ઉત્પાદન સાધન નહીં સમજે બલ્કે એને એક ધરોહર માનીને એની રક્ષા કરો અને સુરક્ષા કરો એનું સંરક્ષણ કરો. કેમકે ખેતર બસેગા તો કિસાન બસેગા ઓર કિસાન બસેગા તો આ દેશ બચેગા. તો આપણે મલિન સંકલ્પ લો કે મિટ્ટી બચાવો, પાણી બચાડો, ખેતર બચાડો ને ભવિષ્ય સુરક્ષિત કરો. તો આ તો રહી વાત ખેત બચાવો અભિયાનની, વાત અગાડી પર કરો પરિણ પહેલે સંદેશ સાંભળી લો.
1: બેલ્જિયમ યા ગ્રીસ કી કુલ આબાદી ભી ઇતની નહીં હૈ જિસસે ઝ્યાદા મહિલાએં હમારે દેશ મેં લખપતિ દીદી બની હૈ. 3 કરોડ સે અધિક મહિલાએં લખપતિ દીદી બનકર બની હૈ પરિવાર ઓર દેશ કા આર્થિક આધાર.
2: લખપતિ દીદી બનાને કા યે અભિયાન આને વાલી પીઢીઓ કો સશક્ત કરને કા એક મહા અભિયાન હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
3: સૂચના એવં જનસંપર્ક વિભાગ રાજસ્થાન સરકાર દ્વારા જનહિત મેં પ્રસારિત.
4: આપ જાનતે હો ના મોબાઈલ સે લેકર મિસાઇલ તક આજ હર જગહ ભારત કા હુનર બોલતા હૈ. અબ હમ સ્વદેશી સેમીકન્ડક્ટર ચિપ્સ, સ્વદેશી ડ્રોન બના રહે હૈ, સ્પેસ મિશન્સ કો સફલ કર અંતરિક્ષ મેં ભી તિરંગા ફહેરા રહે હૈ.
2: અનુસંધાન સે આત્મનિર્ભરતા, સાયન્સ ફોર સેલ્ફ રિલાયન્સ, આજ યે હમારા મંત્ર બન ચુકા હૈ.
4: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
3: સૂચના એવં જનસંપર્ક વિભાગ રાજસ્થાન સરકાર દ્વારા જનહિત મેં પ્રસારિત.
5: કેનેડા દેશ તો આપ જાનતે હી હોંગે. કેનેડા કી ટોટલ પોપ્યુલેશન જીતની પક્કી છત બાંધી હૈ હમારે દેશ ને અપને ગરીબો કે સિર પર. 12 સાલ મેં 4 કરોડ સે અધિક પીએમ આવાસો કા નિર્માણ હુઆ, કરોડો પરિવારો કા કલ્યાણ.
2: જબ એક પરિવાર કો અપના ઘર મિલતા હૈ તો ઉસકા આત્મસમ્માન બઢ જાતા હૈ, વો અપના વર્તમાન સુધારને કે સાથ હી બહેતર ભવિષ્ય કે બારે મેં સોચને લગતા.
5: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
3: સૂચના એવં જનસંપર્ક વિભાગ રાજસ્થાન સરકાર દ્વારા જનહિત મેં પ્રસારિત.
0: દેખો કિસાન ભાઈ વાતે અજીબી કરી હતી પણ આજનો જે સમય એ પૂરો થઈ રહ્યો હે. તો કઈક નવી જાણકારી લઈને આપણે કાલે ફિર મળો. તાર તક આપ આલો આજે માનજીભાઈ ને આજ્ઞા. એ આવજો. રામ રામ રામ રામ.